ઘડી આપીને આપ સાથ જો આપીને રચ્યું ના હો દોઈ કુદરત સા જે કરાસન ડિઠો ચાઓ દાતા કરતા આપ તું તુસ દે રહે કરે પસાઓ તું જાણી સબસે દિલ સજ